0: સડક પ્રાયો ગાડા ધ્યાન દીઓ સડક સીમા અતિક્રમણ ન કરો સડક સીમામાં અસ્થા એવં સ્થાયી સંરચના નિર્માણ ન કરો સડકુ નાળી ઠલ તથા પાણી નિકાસ બંધ હોન ન દીઓ સવારી ચલાઉંદા લેન અનુસાર પાલના કરો ર ગરાઉ સવારી ચલાઉંદા ટ્રાફિક નિયમકુ પાલના કરો સવારી સાધનમાં ઝુંબીર વા થોતમાં બસીર યાત્રા ન કરો સડકુ ક્ષમતા ભંડા બળી ભાર પ્રયોગ ન કરો જેબ્રા ક્રોસિંગ બાટ માતૃ બાટુ કાટની કરો સડકુ તત્કાલ મર્ભકુમાર ગણે કરો યાત્રાકુ ક્રમમાં કુણી સમસ્યા ભય નજીકુ પ્રહરીલાઈ ખબર કરો
1: આંતરિક મામિલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ મૌસમ સંબંધી સહી સૂચના પ્રાપ્ત કરો સુરક્ષિત ભવિષ્ય નિર્માણ કરો
0: મૌસમ તથા જળવાયુ સંબંધી સૂચના લીની રીને કરો મોસમ પૂર્વાનુમાનકુ જાણકારી નિયમિત રૂપા લીને કરો પ્રાકૃતિક વિપદ જોખમ ન્યૂનીકરણમાં સચેત બનાવ જળવાયુ પરિવર્તનકા અસર ઘટાડવા સામૂહિક પ્રયાસ કરો વન સંરક્ષણ વૃક્ષારોપણમાં સક્રિય સહભાગીતા જણાવ ઉર્જા બચત શુષ્ક ઉર્જાકુ પ્રયોગ બઢાઉ વાતાવરણ પ્રદૂષણ નિયંત્રણમાં જિમ્મેવાર બનાવ વાતાવરણ સંરક્ષણ કરો જીવન રક્ષા કરો
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ
0: યૌન હિંસાબાટ બચાઉ ર બચાઉ યૌનસન્ય હિંસા સામાજિક અપરાધ હો બાલબાલિકા યૌનસન્ય હિંસાકુ જોખિમમાં હુન સક્છન હિંસા છિમેકી આફન્તો સાથીભાઈ પરિચિત નાતેદાર ર જોસુકીબાટ હુન સક્છ અભિભાવકલે આફ્ના છોરાછોરીકુ વ્યવહાર ખ્યાલ રાખૌ બાલબાલિકાકુ ચાલચલન પાણી બેહોરા અસ્વાભાવિક પરિવર્તન આએકો હુન સક્છ ત્યસકુ પાઇએ ઉનીહરુસંગ તત્કાલ કુરા ગરૌ બાલબાલિકાસંગ નિયમિત સંવાદ ગર્ને ગરૌ
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ